મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતો તમારા માટે લઈ આવ્યા છીએ અને આ દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તમને ગમશે એવી જ આશાની સાથે ચાલો કરીએ શરૂઆત. જેના હૃદયમાં સારું કરવાનો ભાવ હોય છે

તે તેના જીવનમાં હંમેશા ઈશ્વર કોઈ વસ્તુનો અભાવ નથી થવા દેતા. માટે હંમેશા દિલને સાફ રાખો, ઈશ્વરમાં ઈશ્વરને હંમેશા દિલમાં વસાવી રાખો. બધાના માટે સારી વાતો, હંમેશા સારા વિચારો મનમાં વસાવી રાખો. આ સાથે હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત કરીએ શરૂઆત ભોળાનાથનું નામ લઈને.

0: રમ
1: જિંદગી જીવવાના બે રીતો હોય છે, કાં તો એક ખૂણે રડી લેવાનું અને કાં તો જીવનના તમામ ખૂણે લડી લેવાનું. જે લડી લેવાના હિંમત રાખે છે, લડી લેવાની હિંમત રાખે છે, જીવન હંમેશા તે લોકોની પરીક્ષા વધારે લે છે પણ તે સાથે જ તેમને સફળતા પણ આપે છે. આ સાથે જ ચાલો લવની ભવાઈનું આગલું ગીત લઈએ, ધૂન લાગે.

સરકતા સમયની સાથે આજના કાર્યક્રમને પણ અહીંયા સુધી અમે પહોંચાડી ચક્યા છીએ. ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડનું આજનું આ છેલ્લું ગીત તમારા માટે લઈ આવ્યા છીએ અને આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરીશું આજના આ છેલ્લા ગીતની સાથે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે આભાર, અને બસ આમને આમ આ સફરમાં મળતા રહેશું, હસતા રહેશું, બીજાને હસાવતા રહેશું. ધ્યેય એ જ રાખીએ કે કોઈના દિલને ન દુખાવીએ. આ સાથે જ આજના આપણા કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ લગાવીએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને. Thank you.